એમમે રિવેતિ બસ્ત ફોતેગ્ય સિફાગા બાવા લેવી ફોરિહમકમગા ઇફદ વેગેમવા તકુરારુકો કીવે ફોતકવા હાલુગે એફોય કીવે હિંદુ એવરેંગે વેરી રસકલાંગે બિરવેતિવા મીહુંગે ગ્યાગે હંત તુરુતુરુ અળાગિંદે દેં એવરેંગે ગ્યાગે હંતકાય હિત અલ્લાહુ હંદમકુરમ મડમળુ વેદેતે એઈ અલ્લાહુગે તિદમગે એકલાંગે ઇરાદ કુરવ્વા મીહક એઈં મગુદકવતે આદિ અલ્લાહુ મગુફરદ્દવા મીહક ફહે તિદમગુ દક્કાને હમ એકક વસુનુ વેય.

ગાન વેહિયે આદિ એવરેં ઉળણી એખલાંગે ફિયવા એવરેં અળુખં ખુરા થકેતિં ખલેગે ફાનો બિરુગેનેવ મશે આદિ અલ્લાહ મગુ ફરદ્દવા મીહક થેદુ મગુ દખાને એકા કોઈસનુ હે.